શિષ્ય નસાવા અવિવેકી, શિષ્ય નસાવા ગર્ભસુખી, શિષ્ય અસાવા સંસાર દુઃખી સંતપ્ત દેહી. જો સંસાર દુઃખી દુઃખવલા તો ત્રિવિધ તાપે પોળલા, તોચી અધિકારી ઝાલા પરમાર્થ વિશે. બહુ દુઃખ ભોગીલે જેણે તયાશીચ પરમાર્થ બાણે, સંસાર દુઃખાચે નિગુણે વૈરાગ્ય ઉપજે. જયા સંસારાચા ત્રાસ તયાસીચ ઉપજે વિશ્વાસ, વિશ્વાસ બળે દૃઢ કાસ ધરીલી સદગુરુજી. અવિશ્વાસે કાસ સોડીલી, ઐસી બહુતેક ભવી બુડાલી, નાના જળચરી તોડીલી મધ્યજી સુખ દુઃખે. યા કારણે દૃઢ વિશ્વાસ તોચે જાણાવા સચ્ચિષ્ય મોક્ષધિકારી વિશેષ આગ્રગણો. જો સદગુરુ વચને નિવાલા તો સાયુજ્યતેચા આંકિલા, સંસાર સંગે પાંગિલા ન વચે કદા. સમર્થ સાંગતાયત કી શિષ્ય હા અવિવેકી નસાવા તો ગર્ભશ્રીમંત નસાવા, તર ત્રિવિધ તાપાને સંતપ્ત અસા, સંસાર દુઃખાને દુઃખવલેલા અસાવા. કારણ જો સંસાર દુઃખાને અત્યંત દુઃખી ઝાલેલા અસતો, ત્રિવિધ તાપાને પોળલેલા અસતો, તો પરમાર્થ પ્રાપ્તિસાઠી યોગ્ય અધિકારી ઠરતો. त्याच्या अंतःकरणात परमार्थ बांधतो, कारण संसार दुःखामुळे त्याच्या ठिकाणी वैराग्य उत्पन्न झालेले असते. त्याच्या सद्गुरुचरणी दृढ विश्वास उत्पन्न होतो त्याचा, आणि दृढ विश्वासाच्या बळावर तो सद्गुरूंची कास घट्ट पकडतो. कित्येक साधक अविश्वासाने सद्गुरूंची कास सोडतात, ते बहुतेक भवसागरात बुडतात, किंवा मध्येच नाना जलचर त्यांचे लचके तोडतात. म्हणून सद्गुरूवर जो दृढ विश्वास ठेवतो तोच सच्चिष्य जाणावा. सद्गुरूहून देव मोठा जयास वाटे तो करंटा, सुटला वैभवाचा फाटा सामर्थ्य पिसे. सद्गुरू स्वरूप ते संत आणि देवांचं मांडेल कल्पांत, तेथे कैसे उरेल सामर्थ्य हरिहरांचे. म्हणून सद्गुरु सामर्थ्य अधिक जेथे आटकी, जेथे आटती ब्रह्मादिक, अल्पबुद्धी मानवीरंक तयासी हे कळेना. गुरुदेवास बराबरी करीतो शिष्य दुराचारी, भ्रांती बैसली अभ्यांतरी सिद्धांत नेणवे. देव मनीषी भाविला, मंत्री देवपणासी आला, सद्गुरु नवचे कल्पिला ईश्वराचेने. समर्थ सांगतायत की सद्गुरूहून देव मोठा असे ज्या शिष्याला वाटते, तो शिष्य खरोखर अभागीच समजावा. वैभवाच्या लोभाने किंवा सामर्थ्याच्या वेडाने त्याच्या ठिकाणी असा भ्रम उत्पन्न झालेला असतो. सद्गुरु स्वरूप हे नित्य, कल्पनाच्या समयी सर्व देवही लय पावतात, मग त्यावेळी हरिहरांचे सामर्थ्य कसे उरेल. जेथे ब्रह्मादिकही लय पावतात, तिथे सद्गुरु स्वरूप नित्य असल्याने त्याचे सामर्थ्य सर्वांपेक्षाही अधिक असते.